સોય ગુરુ સમજ્યો હમારા, નમસ્કાર તિસી કો હમારી, સકલ પ્રજા જને આપ સવારી, શિવકન કો સબ ગુણ સુખ દિયો, સત્રણ કો પાલ મોહ મત કિયો, કટ કટ કે અંતર કી જાણતો, ભલે બુરે કી પીર પછાણતે, ચીટી તે કુંચરે અસ્થુલા, સાપણ કૃપા દ્રષ્ટ કર ફૂલા, સંતન દુઃખ પાય તે દુઃખી, સુખ પાય સાધન કે સુખી, એક એક પીર પછાણાઈ, કટ કટ કે પટ પટ કી જાણે, જબ ઉદકર ખરાખર થારા, પ્રજા તર તબ દેહ પારા, જબ યા કર કરત હો કબ હો, તુમ મેં મિલત દેહ ધર સબ હો, જીતી બદન શ્રેષ્ઠ સબ ધારે, આપ અપની બૂજ ઉચારે,